પર નાઝિલ કરેલી વાતો હતી કે જે આપણા પૈગંબર મારફતે આપણા સુધી પહોંચી છે. એ અગર ઇન્સાન હુઝુરે દિલથી એટલે કે પોતાના મનને સાથે રાખીને પડે તો કોઈ વખતે આ દુનિયા અને દુનિયાની દરેક વસ્તુ નિયમતો દુનિયાની આ બધા મોજ શોખ બધી બધી નકામી લાગે, એટલી બધી નકામી લાગે કે ઇન્સાનની જિંદગીનો પલટો થઈ જાય. પણ એથી પહેલા કે એવો પલટો થાય બે ત્રણ વસ્તુ સમજવાની જરૂર છે, નહીં તો પલટો જો થાય એક્સ્ટ્રીમ્સ ઇસ્લામની અંદર મનાય છે. તો જયારે પૈગંબર અકરમ પછી અહલે બૈત અલૈહિમ સલામના દરવાજાથી જયારે કે મુસલમાનો હટ્યા તો એક ગ્રુપ એવો ઉભો થયો કે જે લોકો એમ કહ્યું કે ઈમાન કાફી છે, અમલની જરૂર નથી. એ ફિરકાને એટલે ફિરકો ઉભો થયો, કાયદેસર ફિરકો છે જેને ફિરકે મુરજીઆ કહેવાય છે. મુરજીઆનો તરજુમો થાય છે હોપફુલ્સ, હોપફુલ ઉમેદવાર, જેને ઉમેદવાર બહુ હોય, ઓપ્ટિમિસ્ટ કહો તમે કે હોપફુલ, એને કહેવાય મુરજીઆ. ઈમાન કાફી છે, ઈમાન પછી અમલની કોઈ ખાસ જરૂર નથી. એટલે હવે એ કેવી રીતે થયું ને એની આખી હિસ્ટ્રીમાં ટૂંકમાં એટલું છે કે થોડી ઘણી અસર ક્રિશ્ચિયાનિટીની પડી એ લોકો ઉપર. ક્રિશ્ચિયાનિટીમાં એક ડોક્ટ્રિન છે, ડોક્ટ્રિન ઓફ એટોનમેન્ટ, એટલે કે હઝરત ઈસા અલૈહિસ્સલામ તમામ ક્રિશ્ચિયન લોકોના ગુનાહો માટે ક્રુસિફાઈડ થઈ ગયા. એટલે ગુનાહો હઝરત ઈસાના ખૂનથી, હઝરત ઈસાની લોહીથી બધા ગુનાહો ધોવાઈ ગયા. તો આજે તમે સાંભળશો ક્રિશ્ચિયન ચર્ચમાં તમને વારંવાર કહેશે વોટ ઇઝ ઓફ અટમોસ્ટ ઇમ્પોર્ટન્સ ઇઝ ફેઇથ, ફેઇથ. કારણ કે બાકી એક્શનની દુનિયામાં જરૂર નથી, કારણ કે એક્શનની દુનિયામાં ગુનાહો ધોવાઈ ગયા છે ભાઈ. હઝરત ઈસા જયારે ક્યામતના આવશે તો એ એટોન કરશે, હી વિલ એટોન ફોર યોર સિન્સ પ્રોવાઇડેડ યુ આર ક્રિશ્ચિયન. આપણા માટે લોકોની સામે ન હોય ને, પણ એ લોકોને જે તમે જોશો વારંવાર કહેવામાં આવે છે કે ફેઇથ ફેઇથ ફેઇથ એટલે ઈમાન. તો અહલે સુન્નત વલ જમાતમાં ઇમામ અબુ હનીફા મુરજીઆ હતા, એટલે કે એ એમ માનતા હતા કે અમલ બહુ જરૂરી નથી, અગર ઈમાન હોય તો ઇન્શાલ્લાહ ક્યામતના દિવસે એ સીધો બે હિસાબ જન્નત મજા છે. ઈમાન હોવું જોઈએ, લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલ, અને મલાઈકા કિતાબ અંબિયા ઉપરાંત કિયામત ઉપર ઈમાન હોવો જોઈએ. બસ એની સામે ગ્રુપ ઉભો થયો કે નહીં, ફક્ત ઈમાન કાફી નથી, અમલ જરૂરી છે, કુરાનમાં છે, અહલે બૈત અલૈહિમ સલામને પૂછવામાં આવ્યું તો જે હદીસ મશહૂર છે કે આપણે ફરમાયું કે અલ ઈમાન બિલ જનાન વલ ઇકરાર બિલ લિસાન વલ અમલ બિલ અરકાન. ઈમાન એટલે કે દિલમાં પહેલે સરખી રીતે ઈમાન ફેઇથ આવી જાય, દિલ ગવાહી આપે, પછી જબાનથી એની સાક્ષી પૂરે ગવાહી આપે, પછી અમલ કરે પોતાના આઝા અને પોતાના લિમ્બ્સ અને પોતાના અવયવો, એના વગર ઈમાન પૂરું થતું નથી. પા ચાલ્યું. હવે આમાં એમ છે કે શેતાન છે દરેક માણસને જોઈને કામ કરે છે. શેતાન આલિમને એના ઇલમમાં ગુમરાહ કરે છે, આબિદને એની ઇબાદતમાં ગુમરાહ કરે છે. એક માણસ જો ઇબાદત બહુ કરતો હોય એને શેતાન એમ નહીં કહેવા જાય કે તું નમાઝ છોડી દે, બલકે એને કહેશે ડબલ પડ થકાવી દેવા માટે. એક આલિમને એના ઇલમની અંદરમાં જ કે ગુમરાહ, તારા જેવો દુનિયામાં ના જન્મ્યો હતો અને એના જન્મ છે કે નહીં. આવી રીતે આલિમને એના ઇલમમાં, દૌલતમંદને એની દૌલતમાં, આબિદને એની ઇબાદતમાં, ખૂબસૂરતોને એની ખૂબસૂરતી, મતલબ તમારી અંદર જે કમાલ છે એ કમાલને જ બગાડે છે. સુન્ની લોકો તો તૈયાર, આવી રીતે શિયા લોકોમાં કેમ થાય? કારણ કે શિયા લોકો તો બધા માશાલ્લાહ અહલે બૈત અલૈહિમ સલામને માનવાવાળા, એમાં તો અમલની દુનિયા છે.

Hazreti İmam-ı Cafer-i Sadi sallallahu aleyhi ve sellem ne koi aaj ki du to ya ibn Rasulullah kiamat na tame loko cho bas amare sun yadi Hazrat e farmayu ke ame baraat no vaido nahi kero shafaat no kero ke ajab baat kari ek nanakri baat baraat ka exemption jaagiri aap e farmayu ke ahle bait alaihi muslim baraat no vaido nahi kero shafaat no vaido kero એટલે એક્ઝેમ્પશન નો વાયદો નથી કર્યો, ઇન્ટરસેશન નો વાયદો કર્યો છે. મતલબમાં કઈ હશે તો અમે ત્યાં તમારા માટે દુઆ કરીએ કે ખુદા ઉંદા અમાલ છે માફ કરો, પણ અગર કાંઈ નથી તો કઈ અમે એમાં જઈને સરદાર ઉભા નથી કે ભાઈ વટાઈ જાઓ બધા, કારણ કે અમારા છો જ નહીં તમે. એટલે અમે બરાઅત નો વાયદો નથી કર્યો, અમે શફાઅત નો વાયદો કર્યો છે. અચ્છા આ એક વાત. તો હવે શિયા લોકોમાં કેમ આવે, એટલે શિયા લોકોમાં એને આવી રીતે કે જેમ ક્રિશ્ચન લોકોમાં એટોનમેન્ટ અને હજરત ઈસાની કુરબાની, એમ આપણામાં આસ્તે આસ્તે ઘૂસી ગયું આ રીતે કે અહલે બેતની કુરબાની, ઇમામ હુસેનની ગમમાં રોવાથી જન્નત વાજિબ થઈ જશે, ઇમામ હુસેનની કુરબાની, કરબલાનો ખૂન, આ બધું આપણા ગુનાહોને ધોઈ નાખશે. સમજી ગયા? ક્યાંક બસ તમે જોશો આજે કે દુનિયાની અંદર આ હકીકત છે કે આજે આ ઇંગ્લેન્ડની અંદર પણ સમજાવવું ભારે પડી ગયું છે કે ભાઈ ઇમામ હુસેન અલી ઇસ્લામની કુરબાની એક વસ્તુ છે, ઇમામ હુસેન અલી ઇસ્લામની કુરબાનીનો મકસદ બીજી વસ્તુ છે. માનવા તૈયાર નથી. યાની આઈન નમાઝને ટાઈમે નમાઝ મૂકીને અઝાદારી કરીને હાલે જવું, સમજી ગયા? અને આઈન જ્યારે કે નમાઝનો ટાઈમ થાય તો ઝંઝીરના માતમથી એટલા બધા ખૂન થઈ ગયા પછી એમ સમજવું કે આ ખૂન પાક છે, કારણ કે ઇમામ હુસેન અલી ઇસ્લામના ગમમાં નીકળ્યું છે અને એના સાથે નમાઝ પડવી. આ બધી વસ્તુ આવી કેમ આપણામાં? આ અકીદાએ મુરજીઆથી આવી કે ભાઈ હોપફુલ છે એમ. અમલ તો હવે આપણે આમાં કેવા, આપણા અમલ કેવા છે? આમાં છે ને એમ તો તૂટેલા વટાઈ જશું. એટલે આપણામાં આવ્યું અહલે બેત અલે મુસલામની અકીદતની રૂએ, બલકે મિમ્બર ઉપરથી બી અમુક લોકોએ લોકોને ખુશ કરવા માટે કીધું છે ને, હમણાં કીધું છે ને, અહીંયા કીધું છે, દુનિયાભરમાં કીધું છે કે તમે વ્યાધી નહીં કરો. આજે હિસાબ કિતાબ કબર મુનકર નકીર તમારા માટે ક્યાં છે? કાફરો અને સુન્નીઓ માટે છે. તમારા માટે કાંઈ છે ને? તમારા માટે ચિઠ્ઠી સીધી લખેલી છે કે અહીંયા આંખ બંધ કરો ને ત્યાં ખોલજો. હાલાંકિ એવું કાંઈ નથી ભાઈ. અગર આવી રીતે થાય તો પછી આપણે આ બધી સવાર નહીં આવવાની શું જરૂર હતી? ઘરે બેઠા આજે ફર્સ્ટ ક્લાસ આવી ઠંડીમાં નીકળ્યા બાદ આ ઈબાદતો ને આ અમલ. તો હકીકત શું થઈ કે એક્સ્ટ્રીમ્સ થઈ ગઈ. એક બાજુ હોપફુલ્સ કે જેને અમલની દુનિયામાં કઈ નથી, એક બાજુ આ. બલકે એક ઇન્ટરેસ્ટિંગ હવે હિસ્ટ્રી છે એટલે હિસ્ટ્રી રૂપે રજૂ કરું છું, કોઈ મશ્કરી કે વાર્તા રૂપે નથી કરતો. એટલી બધી ઇન્ટરેસ્ટિંગ હિસ્ટ્રી છે ઇસ્લામિક ડેવલપમેન્ટ ઓફ થોટ્સની કે અહલે બૈતના દરવાજાથી નીકળીને આ દરવાજે ઓ દરવાજે ટક ટક કરતા કરતા ગુમરાહ થઈ ગયા. પણ ફેક્ટ્સ રિમેઇન, હિસ્ટ્રીમાં નોંધાયેલી ચીજ. એક આલિમ સુન્ની, એક આલિમ શિયા, બે જણા દોસ્ત, સખત દોસ્ત, એ લોકો આ બારામાં ડિસ્કસ કરતા હતા કે ભાઈ અમલની જરૂર છે કે નહીં. તો કે નહીં નહીં નહીં નહીં, લા ઇલાહ ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ એટલે લાયસન્સ. આ કે ભાઈ નહીં ચાલે, લાયસન્સ નથી, એ સાથે અમલની શરત છે. સવારનો પોર હતો આવી રીતે, તો કે બસ આદર. તે વખતે શહેરના દરવાજા હોતા હતા, તો કે આ દરવાજામાંથી જે પહેલો દાખલ થાય એ જે ફેસલો કરે એ આપણે કબૂલ કરીએ. અને આવ્યો એક હતો શિયા ઇસ્નાશ્રી, પણ આ ભાઈની ખબર હતી કે આ છે શિયા ઇસ્નાશ્રી, પણ ખબર નહીં કેવો જવાબ દેશે, કારણ કે હતો બસ આવી રીતે લાપરવા માણસ. આ સુન્નીને ખબર નહીં કે આ શિયા છે કે શું, આ શિયાની ખબર હતી. ખુદા બધા ઇજ્જત રાખે તો સારી વાત છે, કારણ કે માણસને કોઈ પરવા સમજાય કે નહીં, ક્યાંથી આવે છે ખબર નથી, લાગે જરાક આમ ડોલતો સમજાય કે નહીં. પણ હવે નક્કી કર્યું છે કે આને જ પૂછીએ પહેલો માણસ, તો એને સલામ અલેકુમ. વાલેકુમ સલામ. તમે મુરજીઆ છો કે ગેરે મુરજીઆ? એ જાણતો હતો કે મુરજી. તો એને વિચાર કરીને પછી કીધું કે હું

માથાથી કમર સુધી શિયા છું, બાકી મુરજિયા છું. એનો અર્થ એમ થયો કે બાકીના તમામ ગુનાહો માટે બસ અલ્લાહ ઉપર ભરોસો રાખીને બેઠો છું, બાકી અક્કલ જ્યાં મને કે છે હું અમલ જોઈએ. સમજાય કે નહીં? એટલે આવી હાલત છે. આ હિસ્ટ્રીમાં લખેલી વાતો છે. શેખ મુર્તઝા મુતહરીએ લખી છે કે આ કમબખ્ત આવો જવાબ દીધો કે આજ સર તબ કમર શિયા હસ્તમ, આજ કમર તબ પાઈન મુરજિયા હસ્તમ. હવે પહેલી હદીસ છે, તમે વાંચો તો આપણે હટી જઈએ. આપણા મસલક ઉપરથી ફરમાયું છે ખુદાવંદ કરીમે, યબ્ન આદમ, હે આદમના દીકરા, અજીબતુ લિમન યફરહુ વકદ અયકનલ મૌત. મને એ માણસ પર તાજ્જુબ થાય છે મારા બંદા ઉપર જેને યકીન છે કે એક દિવસ મરવું છે, છતાં એ દુનિયાના મોજ શોખમાં પડ્યો. અજીબ. હવે અગર માણસ આ પડે તો એક વખત અને એના પછી અજીબ તું ને અજીબ તું હું તાજ્જુબ કરું છું. કૈફ યફરહ વકદ અયકનલ, એને ખાતરી છે મોત સિવાય કોઈ વસ્તુ દુનિયામાં નથી કે જેની ખાતરી ઇન્સાનને હોય. ખુદા બારામાં પણ માણસોને શંકા છે, મોતના બારામાં કોઈની શંકા નથી, અને દરેકને ખાતરી છે કે આવ્યું એ જાય. પણ તે છતાં આટલો બધો મોજ શોખ, આટલી બધી ગફલત કેમ થાય છે? ખુદા વંદે કરી ફરમાય છે મને તાજ્જુબ થાય છે. સમજાય કે નહીં? અને આપણે જોઈએ તો ખુદા વંદે કરી, ઇન્શાઅલ્લાહ નેક્સ્ટ ટાઈમ આપણે તોફીક આપીશું.